સુરત પશ્ચિમ પ્રદેશના મુખ્યમંત્રી કમલ બહાદુર સાહેબ વિરુદ્ધ આપણા પાર્ટી નેપાલી કોંગ્રેસ પિતા અસંતુષ્ટ હોવા મહાના સંસદીય દળના નેતા મસીહ હકીના ઉદ્દેશ્યથી કોંગ્રેસના સાંસદોના અવિશ્વાસ પ્રસ્તાવ પર પ્રકરણબાટ કોંગ્રેસ સુરત પશ્ચિમના સાંસદ દેવાનસિંહ બિષ્ટક અનુસાર 18 સાંસદ મધ્ય પ્રકાશ બહાદુર દેવા દેશ પાટનપુર છે. નેપાળમાં અલગ 17 સાંસદ મધ્ય 9 જણા હસ્તાક્ષર ત્રિકા પ્રસ્તાવ કરતા કલકવી તો મુખ્યમંત્રી શાહના નામા સમય રાજકીય નામા કદાબાદથી ચેન્જક સાંસદ રાણી પાછા દળના નેતા મસીહ હટેના કદમ આગળ અવિશ્વાસ પ્રસ્તાવમાં દેવાનસિંહ બિષ્ટ ગીતા કુમારી ચૌધરી તુલસી દેવપુટા ગંભરી મહારા પદમ બહાદુર શાહી બેલ બહાદુર રાણા મગર માન બહાદુર રાવત લલિતા સુનાગો ચુનાવ કુમારી તારીખા હસ્તાક્ષર બાદથી કોંગ્રેસ સુદૂર પશ્ચિમ સંસદીય દળના પ્રમુખ સચેતક વિક્રમસિંહ ધામી પર પ્રસ્તાવ કરતા ભારે આપણા જાણકારી નિયમન પત્રબાટ ત્યાં જેઠ 8 તકે માન બહાદુર રાવત સંયોજકત્વના બેઠક સહરીશો નીતિ પર પરિવર્તન કરી અલગ જણાવી કહેવાય છે. પ્રેમ ચૌધરી ખબર પઠાવ્યા બાદ આપ રાષ્ટ્રીય સમાચાર કપાયા પ્રતિપક્ષે ધર્મકર બેલમાં ઠરિયા નિરંતર નાણાપાલિક પાછળ પ્રતિનિધિ સભા કચેરી સ્થગિત કરી દીધી. સભા મુદ્દોલ પ્રસાદ અરિયાર કચેરી પચીસ તકે પૈકના મેર કઈ સ્થગિત ઘોષણા કરત રહી દિન કઈ બજે કલાક તય કરી દીધા. કચેરી કઈ દ્વિ ઘંટા છેક 3 બજે કલાક શરૂ હોયેલા કચેરી શરૂ હોય તીકે વિપક્ષી દળના સાંસદો ઉત્કટ વિરોધ જણાવ્યા. સભામુખ વિપક્ષી દળના સાંસદો આપણ ધારણા દ્વારા અવસર દિવસ સેવા કર પાછળ અવરોધ નિવાર કર પાછળ સદનનો કાર્યસૂચી આગવાની સેવા વિપક્ષી દળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ નેપાળ ભારત સીમા વિવાદ બારે તેલક વ્યક્તિગત તથ્ય સાધની બનાવ વિના પ્રમાણ બોલા તરફે માફી માંગો પડના પરંતુ હેદવાટ સમાન કાર્યસૂચી આગળ પહેલા પ્રયાસ કરે છે કે સહમતિની સૂચન પાછળ કચેરી સંચાલન સંભવ નિર્ધારણ ઘોષણા કરતી કચેરી 25 ગતિ શૃંખલા કે સ્થગિત કરત રહી છે. આજ બેઠક કચેરીમાં રાષ્ટ્રપતિ કા કાર્યાલય સે પ્રાપ્ત વિધેયક પ્રમાણીકરણ સંબંધી પત્ર કરતી હોય પહોંચતા સુવિધા લગાયતા કાર્યસૂચી દ્વારા તથા નિરંતર અવરોધના કારણ કોરો કાર્યસૂચી આગળ રાષ્ટ્રીય સમાચાર સંગ્રહ અમારા સંદેશના સમય ઓળાઈ લાગેલા અમારા સંદેશ ઓળાઈ રહ્યા છે. પહેલા મુખ્ય મુખ્ય સંદેશ સ્વીકારા પ્રયત્ન ગૌપાલિકા નિર્માણથી પ્રશાસક અને પ્રશાસકીય ભવન હના વ્યવસ્થિત પ્રભાવકારી રૂપમાં પ્રયત્ન ઉદ્દેશ્યે ગૌપાલિકા પુરાણ તથા વ્યવસ્થિત સંરચના હટાઈના અભિયાન શરૂ કરતા વિપક્ષી દળ ઉપરા બેલમાં ઠર્યા નિરંતર નાણાબાજી કર પાછળ પ્રતિનિધિ સભા કચારી સ્થગિત થઈ જતા કારગીલના 7 બજે નેપાળી ભાષા અમારા સંદેશને ફાઈડવાથી તમે સમગ્ર સમાચાર કક્ષા સત્ય સંગ્રહ પ્રાપ્તિક સંગ્રહ ગૌરીશંકર સંગ્રહ મનુ કુમાર ખરીદા હતું.